નિરાશ જમાવો. જપો સાંઈ કો નામા અવર નિરાશુલ કામા રહાઓ. એ મન કીતી હાથ કરો સુન નેત્રો નીંદ ના આવે. રસના નામ જપો તબ મત્યે તિન બિદ અમૃત પાવો. મન સંપટ જિત અક્ષર નામણ તાવન પાતી તૃપ્ત કરે. પૂજા પ્રાણ સેવક જે સેવે ઇન બિદ સાહેબ રવત રહે. કહે કહે કહે કહે જાવે તું સર અવર ન કો.